0: શ્રોતા જનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈરામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: ઓકલેન્ડ ઇઝ મૂવિંગ ટુ ઝીરો વેસ્ટ બાય 2040. There are lots of easy ways you can help reduce your rubbish and recycle right. Make sure your recycling is clean and has no food waste in it. Find out more at makethemostofwaste.co.nz. Together, we can protect the land and waste nothing.